ખૂબ ખૂબ આભાર. આપણા ગુજરાતમાં હાલોલ અને એની આગળ જ નામનું ગામ છે, ત્યાં મજૂર વર્ગ બહુ છે, તો મને એક ગીતની ફરમાઈશ કરી હતી અને ત્યાં કંઈક થાકીને લોકો સાંજે મોજું કરતા હોય ત્યારે કંઈક આવું ગાય.

0: હાય ન્યુઝીલેન્ડ, ધીસ ઇઝ સિદ્ધાર્થ રણધીરિયા ગુજ્જુભાઈ
1: અને હું તેજલ વ્યાસ.
0: અમે આવી રહ્યા છીએ અમારું નવું નક્કોર સુપર હિટ કોમેડી નાટક ગુજ્જુભાઈ ની
1: એક્સચેન્જ ઓફર.
2: ફ્રાઈડે 3rd July વિક્ટરી કન્વેન્શન સેન્ટર પર લર્નિંગ એચક્યુ, સોના સંસાર એન્ડ ટ્યુલિપ ફાઈનાન્શિયલ સર્વિસીસ પ્રેઝન્ટ્સ સિદ્ધાર્થ રણધીરિયા નું નવું નાટક ગુજ્જુભાઈ ની એક્સચેન્જ ઓફર. હસી હસી ને લોટપોટ થવા તૈયાર થઈ જાઓ. ટિકિટ્સ જલ્દી બુક કરી લેજો. ફોન કરો 021-244-6278 પર.